0: 우려 후바라에라 다
1: 라디오 비하니 97.6 메가헤르츠
2: रेडियो बिहानी समय संकेत यति बेला साँझको 6 बज्यो।